0: સાગે મીટીંગ પાછે આ જાણકારી દીની. શ્રી શર્મા કહ્યો કે યમુના નદીરો પાણી પાઇપ લેન ઝરિયે રાજસ્થાન લાવણ રીમિયાત તે કરતી રીચી હૈ.
1: किसाऊ के पानी को लेकर के सहमति बनाने का सभी राज्यों में किस तरह से बन सकती है उसके लिए बातचीत हुई है. एक हरियाणा राजस्थान का यमुना का पानी उसकी पाइपलाइन उसके लिए गाइडलाइन तय की है कि जल्दी से जल्दी वो कैसे हो उसके लिए समय तय हुआ है. एक हरियाणा और राजस्थान का RRTS का मामला था, उसमें सहमति बनी है कि वो हमारे राजस्थान तक, दिल्ली हरियाणा और राजस्थान तक वो पहुंचे. इन सारे विषयों को लेकर के चर्चा हुई है.
0: મીટીંગ પાછે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની બતાયો કે કિસાઉ બાંધ બણજાવણો હરિયાણા રાજસ્થાન દિલ્હી માય પાણીની સમસ્યા હંમેશા સારું ખત્મ ભઈ જાવેલા. રાજ્ય સરકાર એક જિલ્લા એક ઉત્પાદ નીતિ રાતેત 5 જિલ્લા સારું 18 કરોડ રૂપિયા ભત્તા ખર્ચવાળી પરિયોજનામાં મંજૂર કિની હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસરી સદારતમાં રાખીજી મીટીંગમાં દોસા ચુરુ ડીડવાના કુચામન ફલોદી અરબાલોત્રામાં આ કામા સારું 10 કરોડ 76 લાખ રૂપિયા જારી કરી છે. એ રીતે દોસા અર ડીડવાના કુચામનમાં ભાટા ઉદ્યોગ, ચુરુમાં લકડીનું બણ્યા સામાન, ફલોદીમાં સોનામુખી ભંડારણ, અરબાલોત્રામાં ટેક્સટાઇલ ડિજિટલ પ્રિન્ટિંગ સારું નુઆ સેન્ટર અર લેબ ખોલ્યા ચાવેલા. રાજ્યમાં કાનૂન વ્યવસ્થા મજબૂત બનાવણ અર અપરાધિયા માથે કાબૂ કરણ સારું પોલીસ મુખ્યાલય રેઓરું 2 દિન રો નાકાબંધી અભિયાન ચલાઈ છો. અભિયાન રાતે 727 ઠોણા ગાડિયાની જાંચ કરી છે. અતિરિક્ત મહાનિદેશક વી કે સિંહ બતાયો કે જાંચ દરમિયાન 7000 બત્તા ચાલાન કરી છે. પ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 રે બારામાં જાગરૂકતા અભિયાન ચલાવ્યું ચાર્યો હૈ. ભીલવાડા જિલ્લામાં આઈ કલેક્ટર, SP, સાંસદ અર વિધાયક ખુદ ડિજિટલ જનગણના કિની. શહેરમાં નેરી નેરી ઠોણા હમારી જનગણના હમારા અધિકાર સરીખા નારાવાળા પોસ્ટર લગાર લોગાને ઇનું જુડબારી સીખ દી જા રહી હૈ. ઝુંઝુનુમાં આઈ આજ પ્રગણકાં સારું ખાસ શિબિર લગાઈ ચ્યા. અરબે મોસમ પ્રદેશરા ઉત્તરાદ આતુણી અર ઉગણી હલકામાં જોરદાર ગરમી પડ રહી હૈ. મોસમ વિભાગ રે મુજબ આજ ફલોદી સબું ગરમ રહ્યો, જઠે પારો 46.8 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છો. જેસલમેરમાં દિનરી બગત તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરી છો. બાડમેર, બીકાનેર અર ચિત્તોડગઢમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો. જેસલમેર, બાડમેર, બાલોત્રા અર બીકાનેરમાં લૂ રા હાલાત રહ્યા. રાજધાની જયપુરમાં લૂ સરીખા હાલાત વિચે કઈ ઠોણા પ્રશાસન સડકા માથે પાણીનો છિડકાવ કરવાયો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર પાકિસ્તાનનું લાગોળી સરહદ કને રા હલકામાં કાલે જબરદસ્ત લૂ બાજણ સારું ચેતાયો હૈ. ઇસ આગે કઈ જિલ્લા સારું ઓરેન્જ એર યેલો એલર્ટ જારી કરી છો હૈ. એ વિચે રાજ્યરા ઉત્તરાદ ઉગણી હલકામાં કઠે કઠે આજી આંધી ચાલી અર બિરખાફી. ઝુંઝુનું જિલ્લામાં મિલાવટખોરી રે ખિલાફ સ્વાસ્થ્ય વિભાગ રી કાર્યવાહી રે દૌરાન મોટી તાદાદમાં ખાણપીણ રી ચીજાના નમૂના માનક રે મુજબ ની મળ્યા. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર છોટેલાલ ગુર્જર બતાયો કે જનવરી 2025 હું માર્ચ 2026 તાઈ જિલ્લામાં ખાસ અભિયાન રાતે લ્યા જે 837 નમૂનામાં આયું 223 તે માનકા માથે ખરા ની ઉતર્યા. સલુમબરરા PMC રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં વિધાયક શાંતા અમૃતલાલ મીણા આજ સંવિધાન કક્ષ અર ડિજિટલ બાલ પુસ્તકાલય જનતાને સોંપ્યા. ઈ મોકે વિધાયક વિદ્યાર્થીઓ નુઆ સુવિધાનો ફાયદો લેવણ બાબત કહ્યો. વે DFMT મધનું ટીનશેટ લગાવણના કામની શરૂઆતી કિની. યુવા કાર્યક્રમ અર ખેલ મંત્રાલય ગૃહ મંત્રાલય સાગે મિલર વિકસિત વાઇબ્રન્ટ ગ્રામ પ્રોગ્રામ 2026 સારું માઈ ભારત પ્લેટફોર્મ માથે રાષ્ટ્રીય સ્તર રી સવાલ જવાબ રી હોડ શરૂ કિની હૈ. પ્રશ્નોત્તરી હોડ આવતા મહિના ફેવણવાળા સીમાવર્તી ગ્રામ સહભાગીતા કાર્યક્રમમાં નૌજવાનારા ચયન કાર્યક્રમ રો પહેલો દોર હૈ. ઈ ઓનલાઈન હોડમાં 20 મઈ તઈ ભાગ લ્યો જા સકે હૈ. IPL ક્રિકેટમાં આજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અર કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો ફેલા. ઓ મેચ અબુ થોડી દેર પછી 7:30 રાયપુરમાં શરૂ ફેલા. અંક તાલિકામાં ફિલહાલ કોલકાતા નાઇટ રાઇડર્સ 8મી ઠોડ માથે હૈ, જતકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દુજા પાયદાન માથે હૈ. આખિરમાં ખાસ સમાચાર એક ફેરું સુન લીરા.